0: સૂરજની કિરણ તેજ હૈ પણ આપણા ઇરાદામાં ભી એક ચમક હૈ ઇન મોસમરી હર ચુનૌતીને માત દેવતી આપણી બહેનારી ભી આપણી એક ધમક હૈ તો ઇન તપતી દુપહેરી મેં બાતા ઓર ગીતાર ઓર રસ ગોળન વાસ્તે કાર્યક્રમ ગણગોળ લેર હાજર હૈ આપણી દો સખિયા પૂનમ દેવડા ઓર ભાવના લખારા તો સગલી સખિયારો સ્વાગત કરા કાર્યક્રમ ગણગોળ રે મહિને ઓર ઘણે હેત પ્રીત છું રામ રામ હૈ સગલી સખિયાને ઓર મારે સાથે જે કી સખી હૈ ભાવના વેણે ભી ઘણે માનસુ રામ રામ હૈ
1: બિલકુલ પૂનમ આપને મારા ઘણી માન રામ રામ ઓર ગણગોર પ્રોગ્રામ હન વાળી મારી હગલી હાથણ્યા નહીં આપરી સખી ભાવના લખારારા ઘણી માન રામ રામ તો સખ્યા હતાયા તો કરાઈ લઈ પણ બીઉં પહેલી હુણા એક પ્યારસો ગીત

0: યાત્રા હોયા કરે ઓર એની શરૂઆત કદે શું હોયા કરે?
1: આ યાત્રા 7 દિન હારી ભેસા હર 3 સાલ બાદ કરે, પુરુષોત્તમ માસ મેં જાયા કરે. આ સબસે પહેલી આપણે જોધપુર માને ગજાનનજી ગાતાનાડા મેં જી કા હૈ, જી કા આપણે વિવાહ શાદી મેં ભી મેં નિમંત્રણ આમંત્રિત કરા. કોઈ ભી ધાર્મિક કાર્ય વે, કોઈ બડો કાર્ય વે, ઘર મેં ભી વે ઓર સમાજ મેં ભી વે, અલગ અલગ સમાજ મેં વે, સબું પહેલી પ્રથમ પૂજ્ય ગણેશજી ને મનાવે તો કોઈ વિઘ્ન નહીં આવે. ઓ આ કિવદંતી કઈ વર્ષો ચલી આ રહી, ઓર તો
0: અચ્છા.
1: સબસે પહેલી ગજાનંદ જી રા દર્શન કરે સા રાતાનાડા મેં ઉપર જાને, ઓર પછે એક વિનય કિયા ગજાનંદ જી ઓર અહીંયા આગે 5 કિલોમીટર આગે બિછડીઓ જી કયા કરે,
0: અચ્છા.
1: ઉંવારા વે દર્શન કરે. ઓર પહેલો પડાવ રાતાનાડા રે માને આસપાસ ગજાનંદ જી રે મંદિર રે આસપાસ એ જીતા ભી સમાજ રી સંસ્થાઓ રા ટેન્ટ વગેરે લાગે, ઉન માને વિશ્રામ સ્થળ બનાવે ઓર વટે વે વિશ્રામ કરે. દૂજે દિન વે વટે પધારે. જૈસે મેં આજ અબે ચોપાસ ની રે બાદ રે માને ઓ ઈસરો પડાવ હે ઓ બડલી બહેરુજી રે મંદિર મેં, તો
0: અચ્છા.
1: અટે સબ દર્શન કર રહ્યા હે આનંદો ઓર ભોજન ભી પ્રાપ્ત કર રહ્યા હે. અલગ અલગ સંસ્થાઓ દ્વારા સ્વાદિષ્ટ ભોજન જી કો બનાયો હે, ઠંડા પેયજલ પાવે હે, આગે મનવારો લોળલોળ ને અહીંયા ને ખવાવે હે, ઓર વે આપરો પુણ્ય જાગૃત કરની ચાવે હે. એના વાસ્તે આજ બડલી રી છવિ જી કી હે ભૈરવ જી રી બા બિલકુલ અલગ જ હોતી હે.
0: બિલકુલ, ભક્તારી ખાતરદારી મેં કોઈ કમી નહીં રાખ રહી આપ લોગ.
1: અરે સા જોધપુર માને આપ આ સંસ્કૃતિ આપણી જોધપુર ની પહેચાણ હે, કે કોઈ ભી બારું આવે યા 18 આદમી આવે મને મનવાર લોળલોળ ને કરે, આગે પડ પડે કે સા જીમો સા, આપને મારી સોગન હે સા, આપકી થોડો તો લો સા,
0: બિલકુલ
1: સિર્ફ
0: સર.
1: જોધપુરી સંસ્કૃતિ ઓર પહેચાણ હે ઓર બહોત બડી પહેચાણ હે સા. ઇન માને ભી નહીં ભોગી સેલ પરિક્રમા તો કુંભ હે જ, ઇન માને કુંભ ઇન વાસ્તે હે કે સારા દેવતા આટે જ બિરાજ જવે. પહેલી એ જી કો અલગ અલગ સ્થાન માતે જાવણો પડતો, બહોત ટાઈમ લાગતી, અયોધ્યા જાઓ, નર્મદા જી રા ચક્કર લગાઓ, ગિરનાર જી રા ચક્કર લગાઓ, પહેલી બહોત આગા આગા અબાર ભી હે, લેકિન પહેલી સાધન નહીં આ. આજકલ ગાડિયા હોગી વો હોગી ઝટ જાન આ જવે, તો ઋષિ મુનિ ઓર વે કઈ સોચ્યો કે અટેરા લોગ મારવાડ રા લોગો ને કિકર વો પુણ્ય લાભ મિલે, એ વાસ્તે આ ભોગી સેલ પરિક્રમા કરાવી જાવ. ઓર એન માને ઇતના લોગ ભેળાવે જીતા કુંભ મેં ભેળાવે, એ વાસ્તે એને મારવાડ રો કુંભ કહેવાય હસા.
0: તો કોણ કોણ સા મંદિર હે જી કા યાત્રા રે દોરાન હટાયા કરે, જીનો લાભ ભક્ત દર્શન કરને લિયા કરે?
1: તો પહેલો તો મંદિર મેં આપને અરજ કરી કે ગજાનંદ જી રો હે બિછડીઓ જી, પછી દૂજે દિન વે જાવે ચોપાસ ની શ્યામ મનોર મંદિર મેં, ત્રીજે દિન આજ હે જી કો બડલી ભૈરવ જી આયા હા,
0: અચ્છા.
1: ઓર ચોથે દિન હે જી કો મારે કાલે વટ જાવાલા બૈજનાથ જી ભગવાન શંકર ભોલેનાથ ને મનાવાલા, પછી જાવાલા મેં બૈરી ગંગા જી માને, ગંગા જી ચલતા જ રહે પાડ રવાનું, ગંગા જી ધીરે ધીરે ધીરે ધીરે બહેતે રહે, માતે કુંડ બણિયોડો હે એનો જળ છડે વટે શંકર ભગવાન રે, ઓર લોક કઈ આપરો ઇન માને કુંડ મેં સ્નાન કરવાના આપરો પુણ્ય લાભ કમાવે. ઉને પછી મેં જવા સા મંડોર, તો મંડોર મેં કાળા ગોરા ભૈરુજી હે ના, ઓર સભી દેવતાઓ રી હે લોક લોક દેવતાઓ રી મૂર્તિયા લાગોડી હે બડી બડી, ઉંવારા દર્શન કરે. આ મારવાડ મેં જી કા લોક દેવતા હોય મતલબ આ મૂર્તિયા વટે લગાવડી હે. પછી મંડોર રે બાદ પ્રસ્થાન કર સીધા આપણે જોધપુર શહેર રહો માને અંદરૂની ભાગે જૂની મંડી વટે ઘનશ્યામ જી રે મંદિર મેં દર્શન કર, દવા
0: અચ્છા.
1: વટે પૂર્ણ હો જાવે સા, ઓર પછી વે આપ આપરે ઘરા મેં રવાના હો જાવે.
0: તો લગભગ આ યાત્રા કિતના કોસ રહી હોવે?
1: ઓ પૂરો ગજાનંદજી લેન પાછા ઘનશ્યામ જી રે મંદિર તક 110 કિલોમીટર હે સા, તો એ લોક પેદલ ભી ચાલે ઓર જમીન માતે ભી સોનો તપ કરે. હું મારી આસ્થા ને મેં નમસ્કાર કરું કેડી તપતી ધૂપ માને પાળા ભી જાવે, ઓર કુછ
0: બિલકુલ
1: લોક
0: સર.
1: જો કો વૃદ્ધ હે વે ગાડિયા માતે ભી ચાલે.
0: તો પહાડી રાસ્તો એ જીકો પાર કરનો ઘણો દોરો હે, તો ઉન માટે ચાલન સારું રસ્તા કિન તરીકા હું તૈયાર કર્યો ડાય?
1: દેખો સા પહાડી રાસ્તા મેં છોટી છોટી પગડંડિયા ભી હે, જિલ્લા પ્રશાસન ને મેં ધન્યવાદ દઉં કે હવે પ્રયાસ કર્યો મારે જિલ્લા કલેક્ટર સાહેબ અમાર નયા પધાર્યા આલોક રંજન સાહેબ, કે ભાઈ જગે જગે સફાઈ હોણી ચીજે પરિક્રમા સ્થળ મંદિર આગતી પાગતી સડકા જટે ટુટોડી હવે નામ રહું વગરું અચ્છી હોણી ચીજે, પાણી રો છટકાવ ભી હો, પાણી રી કોઈ કમી નહીં આવણી ચીજે, જલદાય વિભાગ ને સ્પેશિયલી ભી આને કહ્યા કે ભાઈ પાણી રા ટેન્કર આવે જનતા ને પાણી પીવું ન હોય તો સ્વચ્છ જલ હે જી કો તુરંત ટેન્કર ને ભરાને દેવણો ચીજે,

સાચડા આપનામે એક રાસ્તાની શબ્દ હે જો કો દિયા કરા આજરો રાસ્તાની શબ્દ હે ઓબરી. યદી આપને ઓબરી શબ્દ રો હિન્દી અર્થ માલુમ હે તો આપ માને મારા વોટ્સએપ રે નંબર માતે ઇનરો અર્થ લિખ કર ભેજ દીરો. મારા વોટ્સએપ રા નંબર હે 94133 29359.

આપણી મીઠી રંગીલી ઓર જોશું ભર્યોડી રાજસ્થાની ભાષા ઘણી ન્યારી હૈ એણમે આપણા પણ હૈ બોલચાલ રો જરિયો કોની આ હર બોલી હૈ જકી રાજસ્થાની ઇન રાજસ્થાન રે પરદેશ રી એક માન એક અલગ ઝલક હૈ અઠે ન્યારા ન્યારા ક્ષેત્રા મેં અલગ અલગ બોલિયાં બોલે જાવે મારવાડી મેવાડી શેખાવાટી ઢૂંઢાડી હાડોતી બાગડી સબારો રંગ અલગ હૈ પણ સબમે જોડાવ એક હી જ હૈ રાજસ્થાની ભાષારો શબ્દકોશ સબસું બડો હૈ મારી આજરે ઇણ યુવા સાથી શું અરજ હૈ કે આપ કઢે ભી રહો લેકિન ઇણ ભાષાને આપરે મનમે બસાયડી રાખો જઠે ભી આપને મોકો મિલે રાજસ્થાની ભાષાને બઢાવણ રો પ્રયાસ કરો ઓર ઇણ પર ગર્વ કરો.

0: સાથે ડાન લાગો લગ આપણી ફરમાઇશામાં દૂર પહોંચરી હે પોખરાજ પ્રજાપત મારે સાગે જોડ્યા હે કગાઉ બાડમેર શું
1: સની ચોક ખંડવા શું રાધિકા દુર્ગા કુમારી અર અનિતા રાજ
0: ભોપાલગઢ રાજસ્થાન સો ફરમાઇશ લિખન ભેજી હે ધર્મેન્દ્ર ચિંપા કપિલ ઓર પૂજા પરિહાર
1: ઇન્દ્રા વ્યાર દિલ્હી શું બેબી અંસારી નિશા અર ડબલ્યુ બી અંસારી
0: જોધપુર સિવ કોલોની શું આપણે સાગે જોડ્યા હે દીપક પંવાર
1: જેલ રોડ બક્સર શું અસલમ અંસારી શમસૂન હક એમ ડી રાજ અંસારી અર ફાતમા રાજ
0: પ્રતાપનગર શું આપણ ફરમાઇશ લેખન ભેજી હે મનોહર ચિતારા સરોજ ઓર પંકજ
1: ઝારખંડ શું પ્રેમ સિવાન સંગીતા અર દિલીપ ગોપ
0: ખેતેશ્વર તહેસીલ સિંદરી ફરમાઇશ લેખન ભેજી હે નાગસિંહ રાજપુરોહિત તન્વીર ગજેન્દ્ર ઓર ભાવેશ
1: કાંડલા કચ્છ શું જગદીશ જોહરી પૂજા અર પાયલ
0: સાદુલ શહેર શું ફરમાઇશ લેખન ભેજી હે રામકુમાર રેવાડ ઓર ચંદ્રકેલા.

0: સાથીડા, કાર્યક્રમમાં એક રાજસ્થાની શબ્દ દિન હતો જેનો અર્થ ઘણાખરા શ્રોતા સહી બતાવ્યો. રાજસ્થાની શબ્દ હતો ઓબરી, જેનો અર્થ હે અનાજ યા સામાન રખનેરી છોટી કોઠારી યા ભંડાર.
1: સદન આજે કાર્યક્રમ ની પ્રસ્તુતિ કે નિરાજ ઇસ્લામ રોડ ઓર સંયોજન કર્યો મનીષ કુમાર સોલંકી. આજે કાર્યક્રમ વખત 28 ઓર્યો હે પૂરો. આપણે સાગે મેં દો રેડિયો સાથી હા, મારું નામ દેવીસિંહ ઓર મારે સાગે હા
0: બોમસિંહ
1: સદન મને તેરો શીખ રામ રામ.

0: અરે દેખો, આપણે જો કે આ દૂરદર્શિતા નહીં હી જણા, આજ આપણે દેશની જનસંખ્યા 140 કરોડ હોગી.
1: બિલકુલ
0: તો ભાઈ લોકો, જમી ઇતી હૈ આર જનસંખ્યા આપણે યહીં બઢાવતા ગયા તો આવનારી પીઢીઓ મેં પડેલા ફોડા, સીમિત પરિવાર રાખો, બચ્ચા એક હી અચ્છા. પહેલા કહેતા નહીં હમ દો હમારે દો, હમે ટાઈમ આ ગયો હે, ચાહે એક લડકી વે ચાહે લડકો, ટાબર એક હી ભલો. અગર ન્યાલ કરી તો બા છોરી ન્યાલ કર દે, ની ન્યાલ કરી તો 20. કોઈ હો દીનદયાલ ભાઈ, લુગઈ કોઈ ટાબર પેદા કરવાની મશીન થોડી હે. બાબી મિનકરી તરે ઉએ મેં ભી હાડ માસ હે, ઉએ મેં ભી ભાવનામાં હે, ઉએ રો ભી શરીર હે. હે
1: બિલકુલ.
0: તો અગર આપણ પઢી લિખી સોચ નહીં અપનાવા, પરિવારને સીમિત નહીં કરા, તો ભાઈ આપણ સીધો સીધો ન્યો